0: 48 સારું સરકાર બરોબર કોશિશમાં આય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ કાલે પ્રદેશરા દોરા માથે રહેવેલા રાજ્યને 12,112 કરોડ રૂપિયાના વિકાસ કમારી સોગાત દેવેલા અર હરિયાળી તીજ આજ રાજધાની જયપુરમાં નીકાળી જાય રહી હે તીજરી શાહી સવારી સમાચાર રે સાથે મેં શંભુ સિંહ સુનણવાળા સગળાને 80વા સ્વતંત્રતા દિવસની ઘણી ઘણી શુભકામનામાં અર અભે સમાચાર વિગતવાર દેશ આજ 80વો સ્વતંત્રતા દિવસ મનાર્યો હે એ મોકે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લાલ કિલ્લારી પ્રાચીરું દેશવાસીઓને સંબોધિત કર્યા એ મોકે પહેલી બાર રાષ્ટ્રગીત વંદે માતરમ રો ગાયન વિયો એ સાલ રો આયોજનમાં 2047રા વિકસિત ભારત બનાવણમાં યુવા શક્તિની ભૂમિકા માથે જોર દીરીજ્યો પ્રધાનમંત્રી કહ્યું કે લાડલા 12 સાલામાં કરોડો દેશવાસીઓના સંકલ્પ સમર્પણ હર હર હોવતી કોશિશની બદોલત દેશને નવી ઊંચાઈઓને છૂ લ્યો હે એર કઈ કરડા સંકટું બારે નીકળણમાં કામયાબી રહ્યો હે શ્રી મોદી કહ્યું કે તયશુદા નીતિયાં તૈયારીયાં અરે ભગતસર ઉઠાઈ જ્યા કદમારે કારણ દેશ કોવિડ મહામારી યુક્રેન અર પશ્ચિમી એશિયા સંકટ જસી ચુનૌતિયાંરો ડટને મુકાબલો કર્યો પ્રધાનમંત્રી કહ્યું કે સરકાર નાગરિક દેવો ભવે સિદ્ધાંતરે કારણ લાડલા દશકમાં ઇણ ત્રેરા બંદોબસ્ત કર્યા હે જો સંકટકાલમાં કારગર સાબિત વ્યા હે
1: ઇતને બડે સંકટ કે બાવજૂદ ભી નાગરિક દેવો ભવ કે મંત્ર કો લેકર કે જીતે હુએ ભારતને જો તૈયારીયા કી થી એક કે બાદ એક કદમ ઉઠાયા થા સોચા નહીં થા કે સંકટ આયેગા લેકિન સંકટ કે સમયમાં યે સારી ચીજે કામ આ ગઈ ઓર આજ દેશમાં ગેસ ભી હૈ પેટ્રોલ ભી હૈ યુરિયા ભી હૈ હમ અપની તાકત કે ઉપર ખડે હો રહે ચલ રહે
0: પ્રધાનમંત્રી કહ્યું કે આવતા એક સાલમાં 1 કરોડ નૌજવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એઆઈ માં શીખવાનો ફેસલો લઈ રહ્યો હે એણું દેશને એઆઈ હલકામાં અગાડી બનાવવામાં મદદ મળેલા એ મોકે વણા કહ્યું કે ગામાં શહેરાં સ્કૂલોમાં 15 સાલ તૈરા હુનરવાન ટાબરાની પીછાણ કરણ સારું પ્રતિભા ખોજ અભિયાન ચલાવ જાયેલા ચૂંટ્યા ટાબરાને આછા ખેલાડી બનાવણ સારું શીખવણ દી જાયેલા શ્રી મોદી કહ્યું કે ભારત ખેલરી દુનિયામાં આપરી પીછાણ બનાર્યો હે અર સાલ 2030માં ભારત રાષ્ટ્રમંડળ ખેલાડી મેજબાની કરેલા
1: स्पोर्ट की दुनिया में भारत का प्रदर्शन बेहतर होता रहा है और हम 2036 में ओलंपिक के मजबूत दावेदार बनकर के आगे बढ़ रहे हैं और 2030 में कॉमनवेल्थ गेम्स का को भारत होस्ट करने वाला है और मेरे साथियों दुनिया में जो ओलंपिक की खेल होते हैं करीब 40 प्रकार के गेम होते हैं और करीब 350-350 स्पर्धाएं होती
0: પ્રધાનમંત્રી ગરીબ એર મસલા તબકારા પીરવાનારા ટાબરા સારું મુફ્ત ઓનલાઈન કોચિંગ એર આવતા 1 સાલમાં 1 કરોડ નૌજવાનોને એઆઈ કૌશલ શીખવણ દેવાનો એલાન કર્યો વણા કહ્યું કે એ કદમ ટાબરાને ઊંચા થરી શિક્ષા મિલણ રહે સાથે મસલા તબકારા પીરવાનામાં કોચિંગ માથે ખર્ચ હોવાળા કરોડો રૂપિયાની બચતી વહેલા એ મોકે પ્રધાનમંત્રી સંસદ રાજ્ય વિધાનસભામાં 33% મહિલા આરક્ષણ સારું સગળા રાજનૈતિક દળો મદદરી અરજ કરી વણા કહ્યું કે ઓ મહિલામાંરા સન્માનરો મુદ્દો હે અર દેશરા નીતિ બનાવણમાં યોગદાનરો મોકો મહિલામાંને દિયો જાવણો ચાહીજે
1: જલ્દ સે જલ્દ હમારી માતાઓ બહેનો કો 33% વિધાનસભા ઓર લોકસભામાં ઉનકો પ્રતિનિધિત્વ મિલે યે ભારત કી નીતિ ઘડતર કે અંદર અપના યોગદાન દે સમય કી માંગ હૈ ઓર મેં સભી રાજનૈતિક દળો સે ફિર સે આગ્રહ કરતા હું આઈએ મહિલા આરક્ષણ લાગુ કરકે મહિલા સન્માનમાં આપ ભી જુડીએ લેકિન મેરી માતાઓ બહેનો કો હક દીજીએ
0: અઠીને પ્રદેશમાં રાષ્ટ્રીય પર્વ સ્વતંત્રતા દિવસરો ઉમાવ ચરમ માથે રહ્યો સ્વાધીનતા દિવસરો રાજ્યથરરો જળસુ બિકાનેરમાં વ્યો કરણીસિંહ સ્ટેડિયમમાં આવ્યા એક કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભજનલાલ શર્મા ધ્વજારોહણ કર્યો પ્રદેશવાસીઓને સંબોધિત કરતા મુખ્યમંત્રી કહ્યું કે ભારતની ડિજિટલ ક્રાંતિ અર યુપીઆઈ પૂરી દુનિયામાં આપરો પરચમ લહેરારી હે વણા કહ્યું કે વિકસિત રાજસ્થાન 2047 સારું રાજ્ય સરકાર બરોબર કોશિશ કરી હૈ
2: आइए हम सब मिलकर संकल्प लें कि 2047 में विकसित भारत का सपना साकार होगा 2047 का राजस्थान भारत का अग्रणी राज्य होगा और जब भारत अपनी स्वतंत्रता के 100 वर्ष पूरा करेगा तब तिरंगा दुनिया के शिखर पर भारत के गौरव और सामर्थ्य और आत्मविश्वास का प्रतीक बनकर के लहरा रहा होगा
0: રાજ્યપાલ હરિભાઉ બાગડે જયપુરા લોકભવનમાં ઝંડારોહણ કર્યો એ મોકે રાજ્ય